0: ખુલ્લી જગ્યા હો એ ખરેખર આપણને નહીં ફેંકવું જોઈએ. એનું બીજા વખત યા દોબારો ઉપયોગ બિલકુલ નહીં કરવો જોઈએ. ને જે દવાઈના ડબ્બા હે યા કન્ટેનર જે હે એને સહી તરીકા થકી સુરક્ષિત તરીકા થકી નષ્ટ કરી દેવું જોઈએ, યા જે એને બદલે વ્યવસ્થા બનેલી હે એના અનુસાર આનું નિપટાન કરવું જોઈએ. ઓર એક ઓર ખાસ વાત હે જેનું ધ્યાન રાખવું જોઈએ, જેમે જે દવાઈએ હે એણને આપણા ઘરના જે નાના સોર હે યા આપણા ઘરનું જે પશુધન હે એણની પહોંચ થકી આને દૂર રાખવું જોઈએ. હંમેશા કીટનાશક ને ખાદ્ય પદાર્થ પશુનો આહાર ને પીવાનું જે પાણી હે એને કને નહીં મીનવું જોઈએ. દવાઈ અને હંમેશા એણને જે મૂળ પેકેટ આવે હે એણને સુરક્ષિત રાખવી જોઈએ. તો કિસાનભાઈ દેખો, સહી દવા, સહી માત્રા, સહી સમય ને સહી તરીકા થકી અગર આપણે છિડકાવ કરંગા તો જ આપણી જે ફસલ હે એની સુરક્ષા થાગા ઓર ફસલની સુરક્ષાના હાથે હાથે કિસાનની સુરક્ષા ભી સુનિશ્ચિત થાગા. તો દવાઈનો ઉપયોગ કરવા પહેલે આપણને એના લેબલ ઉપર જે દિશા નિર્દેશ આલેલા હે એનાથી આપણને ધ્યાનથી ભણવું હે. ઓર આવશ્યકતા લાગે કિસાન ભાઈઓ તો જે કૃષિ વિભાગ હે યા જે કૃષિ વિશેષજ્ઞ હે એની સલાહ આપણને લઈને આનું છિડકાવ કરવું જોઈએ. તો આ તો રહી કિસાન ભાઈઓ દવાઈને છિડકાવને સમય સાવધાનીની વાત, વાત અગાડી કર પર એને પહેલે આ સંદેશ સાંભળી લો.
1: प्रत्येक मंगलवार, गुरुवार और शनिवार को शाम 7 बजे सुनिए किसान वाणी, प्रायोजक कृषि एवं किसान कल्याण मंत्रालय, भारत सरकार.
2: दोस्तों, आकाशवाणी बांसवाड़ा का FM माही चैनल सुनने के लिए अब आपको कहीं जाने की दरकार नहीं, दुनिया के किसी भी कोने में सुन सकते हैं आकाशवाणी बांसवाड़ा का अपना FM माही चैनल. आपको करना बस इतना सा है, अपने मोबाइल फोन में प्ले स्टोर में जाइए, टाइप कीजिए न्यूज ऑन AIR बिना किसी स्पेस के, NEWSONAIR न्यूज ऑन AIR. आप जैसे ही टाइप करेंगे यही है वो ऐप जिसके जरिए आप सुन सकते हैं आकाशवाणी बांसवाड़ा का माई चैनल. याद रखिएगा, प्ले स्टोर में जाकर आपको सर्च करना है न्यूज ऑन AIR. हमें रहेगा आपके फीडबैक का इंतजार. नमस्कार.
1: प्रत्येक मंगलवार, गुरुवार और शनिवार को शाम 7 बजे सुनिए किसान वाणी, प्रायोजक कृषि एवं किसान कल्याण मंत्रालय, भारत सरकार.
3: किसान भाइयों, आज आपने हाथी मणिलाल जी हैं और मणिलाल जी ने आपने दिखी रहा की क्षेत्र में फरिया तक नहीं, તો એને પૂછે કે ખેતરમ ફરીને આપણે હું દીકરી રહ્યા, હું કામ કરી રહ્યા કહે. તો મણિલાલજી બતાવો આપ અમારા કિસાન ભાઈ ને કે હું કરી રહ્યો આપ ખેતર મે.
4: બસ હવે આ હું કિસાન ભાઈ પહેલા તો સંબંધ રામ રામ ને હવે હું આ ખેતર મે આવ્યો તો કહું તો ખેતર મે હે ઈ વધારે ભાગ મે આ સોયાબીન કરી શકું હે, કેક કેક હે ઈ મકી હે ને એને હાથે લુગ હે ઈ લાટ હારું પશુ હારું હે સાર બાજરો ભી કર્યું હે આવે અમે ફસલ લગભગ લગભગ એક એક મહિના ઉપર ની થઈ ગઈ હે
3: બરાબર.
4: એના મેં દવાઈ વગેરા નું સબ સ્પ્રે વગેરા જે થાય એને પૂટે ખરડા દવા વગેરે નકાઈ ગયા હવે ખેતર લગભગ લગભગ હોજો થઈ ગઈ ખેડમ માં સાર ભી હે અસલ વાડે એવી થઈ ગઈ. અને કેક સોયાબીન ને ખેતર મે લગાતાર પાણી પડી રહ્યું હોય તો થોડો ગરવા ભી લાજો હે
3: બરાબર.
4: અને જે કમાડ અને ઓટો એમ કે ઓટો જે પાણીના ઓટા હે કે ઉગાડી મી જાય ને એને થકી પાણી બરાબર નિકાસી બનલી રહે, હેડા હોજા કરવા પડે.
3: અચ્છા, આપ જે કહી રહ્યો કે ભાઈ પાણી લગાતાર પડવા થકી જે જલભરાવની સ્થિતિ બને ખેતર મે એના વજે થી આપણી જે ફસલ હડી શકે, હડવાની સંભાવના બળી જાય, ખરાબ થઈ શકે, તો જેનું આપણને નુકસાન થાય. જલ ભરાવ ને થાય એને બદલે આપણે શું કરવું જોઈએ?
4: જલ ભરાવ ને થાય એને આરું ઘણી ચીજે આપણે કરી શકો, યા તો જેઠ મહિના મેં જે આપણે અકાત્રી માટે મુહૂર્ત કરે એના બાદ અગર આપણે અગર એની સ્થિતિમાં તો કેણ લઈને કેણે કેણી હે એ આપણે કેણે કરીને એને ટ્રેક્ટર થી લેવલ કરાવી શકો,
3: સમતલ
4: સમતલ કરી શકો. ને તો પછી મતલબ આપણે ખુદ હે સમય હો તો છોટી મોટી ખંતી કરી ને ખંતી થકી હે એને સહી કરાવી શકો. એને પૂરી સરકારની જે ભારત સરકારની યોજના મનરેગા હે એને માધ્યમ થકી બી અગર આપણે પંચાયતનું કોઈ એપ્લિકેશન આલો पंचायत अगर चाहे नगर कार्य

0: અગર હે સ્વીકૃતિ લે તો એવી કામ આપણું થઈ શકે. અને બાકી જલ ભરાવ હે ઈ લેવલ કરવાથી કે જલ ભરાવ નહીં થતા. ને બાકી અગર આપણે જે નિકાસીનો ભાગ હે એની નિકાસી ને આપણે અગર સાફ સુથરી રાખના પાણી જેવું આવે કા એવું નીકળી જાય કારણ જલ ભરાવ અગર ઠેરે કા નહીં તો કેમ કે હે પૌધા મેં હે જળગલન નહીં થાય. અને જળગલન નહીં લાગવા થકી પૌધાની જે પ્રક્રિયા હે ભોજન બનાવવાની ઈ નિર્બાધ રૂપ થકી ચાલેગા તો પૌધો સ્વસ્થ રહેગા અને અચ્છી તરહ થકી ધીરે ધીરે વૃદ્ધિ કરેગા.
1: બરાબર બરાબર. તો કિસાન ભાઈઓ આ મણિલાલજી ઠીક કહી રહ્યા છે કે ભાઈ જલ ભરાવ નહીં થાય એને આપણને આપણી જે બુવાઈ હે એને પહેલા ગરમી અને દાડા મેં સુનિશ્ચિત કરી લેવું જોઈએ કે ખેતરને કયા બી ભાગ મેં આ મતલબ જનરલી જે નેસલો ભાગ હે ખરેખ પાણી હે એકઠો થઈને ઉભું રહે જલ ભરાવ થાય તો આપણ હવે પાટો દઈને એને સમતલ કરી લેવું જોઈએ. ઓર આવડે કેમ કે અગર નહીં થયોગા કઈ બી વજાથી કી ઓર આવડે આના સોમાસાન દાડા મેં પાણી ભરા તો એને બદલે આપણને ખેતરે જઈને પાણી પડે એની ત્યાં પાણી બંધ થઈ જાય એને બાદ દીને દીકરી એવું જોયે કે ભાઈ કયા ખેતર માં પાણી રૂકેલું તો નથી. ઘણા વખત તો આ નીચા ભાગ માં રૂકેલું રહે પર કુછ વજહ એવી બી રહે કે જેમ કે ખેતર ની જે નેક હે યા પાણી નેક રહે છે ઓટો હે એને અગર કઈ કૂડો કરકટ આવી ગયો કચરો આવી ગયો તો બી પાણી પાછું રૂકેલું રહે જલ ભરાવ ની સ્થિતિ બને. તો એની વખત બી આપણને ધ્યાન રાખવું હોય કે ભાઈ નેક ને કઈ કૂડો કરકટ કચરો આવી ગયો હે તો એને આપણને સાફ કરી દે તાકી અહીં સરસ પાણી રૂકે ને જલ ભરાવ થાય ને ઓર આપણી ફસલ ખરાબ નહીં થાય. ઓર એના અલાવા મણિલાલજી આપ એ બતાડો કે હવે ચોમાસામાં દાડામાં આપણા કિસાન ભાઈ હે એ આપણું જે પશુધન હે એને બદલે આ હારો ચારો લાવી રહે તો પાણી મેં પનળતા બી નહીં લાવે હે પાણી પડી રહ્યું હે સાર પનળવી હે એવન એક ખેતર થકી સાર વાડીને લાવે ને આપણા પશુધન ને ખવડાવે તો આ તરીકો ઠીક હે યા પાણી ઉતરી જાય ફસલ હે ઘાસ હુકાઈ જાય એને બાદ ખવડાવવું ઠીક રહે?
0: ના બિલકુલ ખેતરમાં થકે ફસલ આપણે જે ઘાસ લાવો એની ઘાસ ને વાડવા બાદ ઘેર લાવીને એને ફેલાવી દેવી જોઈએ આંગણા માં યા ડાળિયા માં ને એને બાદ હે એ કોરી પડી જાય એને બાદ અગર તમે ચાહો તો કોશિશ કરો કે અગર ઘરે અગર પાણીની સુવિધા હો તો એને એક પાણી બીજી નિતારી ને પછી કાઢી પાણી હુરી કાઢીને પછી અગર નાખો તો એ બઢિયા રહે. કેમ કે આજકાલ હું કે ભાઈ ખેતર માં તરત તરત દવાઈઓનો છિડકાવ બી રહે તો એ કેમ કે પશુને બી કેમ કે છોટો મોટી કોઈ એવું હો તો એ બી તરી જાય ને બીજું કોઈ વાયુમંડળ માં છોટી મોટી કોઈ અશુદ્ધિ હોત એનાથી બી પશુ એને કોઈ વાયરસ જનિત બીમારી હોય એનાથી બી પશુ આપણે બસી શકે.
1: બરાબર.
0: અને ખાસ કરીને ગરમી માં હે આજે પશુપાલન વિભાગ હે મુહ એવમ ખુરપકા રોગના FMD બીમારી કે એને કિસાન ખાસ કર એના ટીકા બી લાગે આપણે બરસાત પહેલે બહુ ખતરનાક સંક્રામક રોગ હે તો એના ટીકા બી લાગી એક કાલો બુખાર એમ કરીને HSBQ કરીને આવે HSBQ નો ટીકો કહેવાય જેને કે કાલો બુખાર એમ કે જાનવર થાય તો લગભગ એમ જાનવર બચતો નથી ને આ બે ટીકા અહીં રાજ્ય સરકારની તરફ થકી હે એ પશુપાલન વિભાગ નિઃશુલ્ક હે લગાડે તો આપણે આસપાસ પશુપાલન વિભાગને સંપર્ક કરીને આ બી એક સુવિધા આપણે સમયની પહેલે લેવા થકી હે એ પશુની ટીકાકરણ થવા થકી એના રોગની પ્રતિ જે પ્રતિરોધક ક્ષમતા હે એને સક્રિય થઈ જાય તો પશુ હે એ હર તરફ થકી સ્વસ્થ રહે અને બીમારી થકી મુક્ત રહે ઘાસ ને હાથે હાથે આ બી એક આપણે કામ કરી શકો તો 12 મહિને આપણે ઘરમે દૂધ રહે પશુ સ્વસ્થ રહે ને હર વાતે હે એ બઢિયા સમૃદ્ધિ ની તરફ ધીરે ધીરે કિસાન જઈ શકે.
1: દેખો મણિલાલજી બહુ કામની વાત બતાડી કારગર વાત બતાડી અને આપણું પશુધન નું સ્વાસ્થ્ય હરતે અચ્છું બનેલું રહે એને બદલે ઘાસ ખેતર થકી લાવો 15 લી રહે તો એને હરતે ખવડાવ બી એના બારામાં બતાડ્યું અને ટીકાકરણ બારામાં બી આપણને જાણકારી આપી ઓર ઈ જે આપણે ખેતરે જઈને આ જલ ભરાવ ને થા એને બદલે ઈ જે પ્રબંધ કરી રહ્યા એને લઈને બી આપણા હાથે એમને જે વાત હતી સાજા કરી તો આન બદલે મણિલાલજી આપનો ધન્યવાદ.
2: તો કિસાન ભાઈઓ દેખો સમસામયિક વિષય ઉપર આપણે મણિલાલજી હાથે વાત કરી ને કેમ કે હાજનો સમય હે કિસાન ભાઈઓ તો હવે એક પહેલા ભજન હમરા એના બાદ આગળ વાત કરો.